0: હું છે આરજે રાકેશ
1: અને હું છે આરજે કમતા ડામોર.
0: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી, આપણા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર. બ્રેકના બાદ એક વખત ફેર દેખી સ્વાગત છે તમારું સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલના કાર્યક્રમ ખેતીવાડીમાં. તો કિસાન ભાઈઓ, આજના ખેતીવાડી કાર્યક્રમમાં આપું વાતો સાંભળી રહેશે બોકણા પાળવાની, અને એ બધી વાતો વતાડી રહેશે મારા સહયોગી ભાઈ કમતા ડામોરજી, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ઝાબુઆના સહયોગ દેખી.
2: તો કિસાન સાથીઓ, હું કમતા ડામોર આજ ખેતીવાડી કાર્યક્રમના અંતર્ગત કિસાન ભાઈઓને બકરી પાલનના રખરખાવ અને તેના આવાસ અને તેના ખાવાના તરીકાના બારામાં જાણકારી સાંભળવા જઈ રહ્યો છે. તો કિસાન સાથીઓ, બકરી પાલનનો આવાસ કેવો રહેવો જોઈએ? તો કિસાન સાથે સૌથી પહેલું દેખ્યું જાય, બકરી પાલવા હારું કિસાન ભાઈને કાફી ઘણી ઘણી એવી ધ્યાન રાખવી પડે નાની નાની ચીજનું. કેમ કે સૌથી પહેલું દેખ્યું જાય, કિસાન ભાઈઓ, બોકડા હારું છત ઉપરથી ઢાકેલી રહેવી જોઈએ અને સદ્દરની જગા પર એના પર છપ્પરવાળા આવાસ અસલ રહેશે, તાકી તીનમાં હવા આવતી જતી રહેશે. છપ્પરને મીઠી યા ગારા યા ભૂસાથી આ તારકોલ મિલાવીને એના પર લેપ કરીને એના હાદરે જઈ શકે છે, તાકી આપણા પશુઓમાં ગરમી નહીં લાગે અને એનાથી આરામથી ખુલ્લી હવામાં ભી રહી શકે. અને એના અસલ આવાસ અસલ ચીહલાવાળો અને ઊંચી જગા પર બનેલો રહેવો જોઈએ, અને તેનથી બારિશમાં પાણી ભેળું નહીં થાય એવી જગા પર ઉઠેલી ફરશ રહેવી જોઈએ, અને ફર્શ મીટીની બનેલી રહેવી જોઈએ અને જ્યાદા શીકણી બીની રહેવી જોઈએ, અને ફર્શમાં ઢાળ રહેવો બી ઘણો જરૂરી રહેશે. તો કિસાન સાથીઓ, આવાસમાં સારો અને ખોળ અને પાણીની સુવિધા બી હંમેશા રહેવી જોઈએ. તો કિસાન સાથીઓ, એ દેખ્યું જાય બકરી પાલનમાં બોકડામાં કી સારો ખવાડવાનો તરીકો, એને એવી રીતે સારો ખવાડવાથો લાભ થવો જોઈએ, તાકી આપણો સારો ભી નહીં બગડે છે અને સારાનું નુકસાન કમ કરવા હારું સારાની વસત બી આપણું કરી શકીએ. તો કિસાન સાથીઓ, સારો ટાંગીને કરવો જોઈએ, તાકી બોકડાની એ હેકડી બનાવી દેવી જોઈએ અને આવાસમાં ખૂંટીઓ ઠોકીને રસીથી એક એક બોદલી બાંધીને આપણે ટાંગી દેવાની, તાકી પશુ છે જો બોકણા આપણો સારો ખાય છે, સારો ખાતા ખાતા જો પોગમાં ગુંદાઈ જાય તેના અંતે વગાડ નાખે છે. તો કિસાન સાથીઓ, અને બીજો એ નુકસાન થાય છે કે એના પેટના રોગોથી બી વસાવ થાય છે. પેટના રોગોથી વસાવ કે કેમ થાય કિસાન ભાઈઓ, કે જો સારો નીસો પડી જાય છે અને નીસા આપણે કઈ પ્રકારના એવા લેંડા રહેશે, લેંડામાં કઈ પ્રકારને એવા ક્રમી રહેશે, ત્યાં ખાવા હાથે હાથે ખાવાના માધ્યમથી પેટમાં ભરાઈ જાય છે અને તેના કારણથી આપણા બોકડા બીમાર થઈ જાય છે, અને દૂધ ઉત્પાદનમાં બી બઢોતરી અને શારીરિક બઢોતરી થાય છે. અસલી તરફથી અગર ખવાડીએ તો તેનો લાભ બી કિસાન ભાઈને અસલ મળે છે, અને ટાંગીને ખવાડવાથી બોકડીનો જે સ્વાસ્થ્ય રહેશે તેઓ બી અસલ રહેશે, અને ખનિજ લવણ ઈટ સાટવાથી શરીરમાં પોષક તત્વોની બી આપૂર્તિ થાય છે. તે ઈનાને એક ઈટ આવે છે ખનિજ લવણ જો સાટવાની, તીનાન બી કિસાન ભાઈઓને રાખવી ઘણી જરૂરી છે અને બોકડીઓમાં એવી રીતે ખાવાનું આલવું જોઈએ. તો કે કેમ આલવું જોઈએ કિસાન ભાઈઓ, રોજ એક બકરીને કેટલો આહાર આલવો જોઈએ? તો એક બોકડીને લીલો સારો 2-4 કિલો, અને 2-4 કિલો જો ઘેર પર બાંધેલી બોકડીને આલવો જોઈએ, અને ડુંગરમાં સરવા જતીને 1-2 કિલો, અને હુકેલો સારો જો ઘેર પર રહેતીની બોકડીને 3-4 કિલો, અને ઘેર પર બાંધેલી બોકડી રહેતીને 1-2 કિલો. અને પશુ આહાર, તો કિસાન સાથીઓ, બોકડીને પશુ આહાર 250 ગ્રામ જો ઘેર બાંધીને ખોટે ખવાડી રહ્યા તીની આલવો જોઈએ, અને બહાર સરવા જાય તીની બી પશુ આહાર જો આલવો જોઈએ 250 ગ્રામ. તો સાથીઓ, બોકડા હારું જો બોકડો રહેશે તીનાને જો ઘેર ખૂટે બાંધીને ખવાડતો હોય તીનાને 400 ગ્રામ આલવો જોઈએ, અને બહાર સરવા જાય તીનાને બી 400 ગ્રામ આલવો જોઈએ. તો ગાભણ બકરીની દેખભાળ, તો કિસાન સાથીઓ, ગાભણ બોકડીની કી કેમ દેખભાળ કરવાની? તો ગાભણ બોકડીની દેખભાળ આપણ ગાબણ બોકડીને બોકણાથી અલગ રાખવાની, તાકી ગાબણ બોકડી ઉપર બાર બાર જો નર બોકડા રહેશે ત્યાં ઉપર કૂદવાથી આપણ કઈ પ્રકારની બોકડી પરેશાન થાય જાય, નાતીને સહી સમયથી ભોજન કરવા દે. અને કિસાન સાથીઓ, ગર્ભાવસ્થાના જો ગાબણ હોય તેની બોકડીને 2 મહિના હારે રોજ 250 ગ્રામ પશુ આહાર અને મિનરલ મિક્સર બી આલવાનો, અને વાવાવાળી બોકડીને 3 થી 4 દન પહેલું ઘેર બાંધીને ખૂટે બાંધીને તીના સારવાનું ખવાડવું જોઈએ, અને તીનીને બહાર સરવાની જવા દેવાની, તાકી તીની બાકી જો પશુ છે કાફી બોકડાની જાત કાફી દોડીને ચાલે છે, અને તેના કારણ ગાબણ બોકડી સહી ઢંગથી તીઓને હાથે સાલી નહીં પાય, તો કિસાન સાથીઓ તીની હારું ખૂટે બાંધવી જોઈએ. અને ગાબણ બોકડીઓને હુકેલું અને સાફ જગા પર તીના સારો વિસાવડીને તા બેહાડવી જોઈએ. અને જો મહિનાની જો ગર્ભની અવસ્થામાં જો ગાબણ બોકડી હતીનો ગર્ભપાત અગર થવા પર અગર કઈ બોકડી ગર્ભપાત થઈ જાય, પાછળું ગરી જાય, તો ડાક્ટરની સલાહ લઈને તેને સંપર્ક કરીને તેના પ્રયોગશાળામાં તેનો દૂધનો બી પરીક્ષણ કરાવવો જોઈએ અને તેનીને ધ્યાન દેવું જોઈએ. તો કિસાન સાથીઓ, પોગ હડી જાય બોકડામાં, જેસે ખૂર ગલન અને ફૂટ રોગ, તો ઇનાન ફૂટ રોગ બોલે છે. અને જો કીચડ રહે જ્યાં કાદો રહેશે એવી જગામાં નમીવાળી જગાથી ઇનાન દૂર રાખવો જોઈએ, અને એની બીમારીની સંભાવના એવા કીચડવાળા કાદા જગામાં કાફી બનેલી રહેશે. તો એના લક્ષણ, તો કિસાન સાથીઓ, અગર કીચડમાં અગર પોગોમાં ખાડવાનું થઈ ગયું હોય તો સૌથી પહેલું બોકડું લંગડાવા માંડી જાય, અને જો તેનો ખૂર છે તો હાડવા લાગી જાય અને બદબૂ મારવા લાગી જાય, ખૂરમાં હુજન અને ઘાવ અને દર્દ થવા લાગે છે. તો કિસાન સાથીઓ, એનો ઉપચાર અગર કરવા હારું નમીથું શેટી રાખવાનું અને હુકેલી જગા પર બોકડીને સારો આલવાનો અને હુકેલી જગામાં તીના બાંધવાની. પોટેશિયમ અને પોટેશિયમ પરમેંગનેટની રાતી દવાને જો ખૂર જો તીના પર સાફ કરીને એન્ટીસેપ્ટિક મલમ લગાડવી ઘણી જરૂરી પડે છે. તો કિસાન સાથીઓ, એની ધ્યાન રાખવી જોઈએ. બોકડીઓના પ્રમુખ રોગ જો આવે તેના બારામાં બતાડા દઉં કિસાન ભાઈઓ, તો બોકડીઓમાં અધિકતર શેરાહો લાગી જાય છે, તો બોકડીઓના શરીરમાં કૃમિનો પ્રભાવ જ્યાદા રહેશે અને કૃમિની વજહથી શરીર કમજોર થઈ જાય છે, તેને કારણ બોકડીઓમાં દસ્ત લાગી જાય છે. બોકડીઓના આંતરામાં આંતરિક પરજીવી જો પેટમાં નાહી જાય તેના બારામાં અગર આપણે દેખી કિસાન ભાઈ, તો શરીરમાં કૃમિ થવાના લક્ષણ શું છે, તો ખૂનની કમી શરીરમાં અગર થાય અને કૃમિ થવાના સંકેત છે. ખૂનની કમી જાણવા હારું આંખીનું પરીક્ષણ કરવો પડે છે, અને ગળાને નીચે હુજન આવી જાય છે જે દેખાવા માંડે છે, અને કૃમિ થવાનો ઈયો એક સંકેત છે. તો કિસાન સાથીઓ, એના નિદાન હારું કિસાનને શું કરવું જોઈએ, તો એના હારું કૃમિનાશક દવાઈઓ પીવાડવી જોઈએ. આંતરિક પરજીવીના પ્રકાર, તો કિસાન સાથીઓ, આંતરિક પરજીવી જો રહેશે તેના કૃમિ કેટલા પ્રકારના રહે, તો આવો તમને બતાડીએ કે બોકડામાં 3 પ્રકારના આંતરિક પરજીવી રહેશે, તે એમાં ગોળ કૃમિ અને બીજો ફીતા કૃમિ અને તીસરો જો રહેશે પત્તા કૃમિ. તો કિસાન ભાઈઓ, કૃમિનો જીવન ચક્ર કિકમ છે અને યા કિકમ બોકડાના પેટમાં પુગે છે, તો સૌથી પહેલું દેખી જાય કિસાન ભાઈઓ કે આપણે જો મીંગણીની હાથે મતલબ લેંડાની હાથે કૃમિના ઈંડા શરીરથી બહાર આવે છે અને ઈંડાથી નાનો કીડો તૈયાર થઈ જાય છે, તેઓ સારાને ઉપર પનપે છે, અને ઝેર બોકડી સરવાના ટાઈમ પર કૃમિ પાસો શરીરમાં પૂગી જાય છે, અને શરીરમાં કૃમિ વયસ્ક થઈને તીનમાં શરીરમાં ઈંડા મેલ નાખે છે. એવી રીતે કિસાન ભાઈ, યો કૃમિ બોકડાના પેટમાં પૂગી જાય છે. અને આંતરિક પરજીવીનો પરીક્ષણ, કિસાન સાથીઓ, કૃમિની ઉપસ્થિતિનો પત્તો કિકમ લગાડી, તો મીંગણીની જાંચ કરાવી જોઈએ અને બીજી વાત એ કે જિલ્લા સ્તર પર જો પશુપાલન વિભાગનો જો ક્ષેત્રીય પશુ રોગ નિદાન કેન્દ્ર રહેશે ત્યાં જઈને કિસાનભાઈને જાંચ કરાવવાની અને કૃમિની રોગધામ હારું હરેક 3 મહિનાના અંતરાળ પર પ્રભાવી કૃમિનાશક દવાઈઓ પીવાડવીઓ અને વાડાની નિયમિત સફાઈ કરવાની અને બહાય પરજીવી તો બહાય પરજીવી તો બી કિસાન ભાઈઓ આપણા બોકડાને ઘણું નુકસાન થાય છે તો બહાય પરજીવી યા કેવા રહેશે અને કેતરા પ્રકારના રહેશે તો કિસાન સાથીઓ શરીરના ઉપર પાયા જવાવાળા જીવ બહાય પરજીવી કહેવાય છે અને યા કઈ પ્રકારના રહેશે જેવી રીતે જોડા લિખોડા ટિક્સ અને ગિલુડ અને બગાય તો એના લક્ષણ કેવા રહેશે અને એનો ઉપસાર કીકમ કરવાનો તો શરીરમાં ખૂનની કમી આવી જાય છે બોકડામાં અને

દિવાળને ખંજોળતું રહેશે અને તેના ખુજલી થવા લાગી જાય છે અને બોકડાના લટિયા ગરવા લાગી જાય છે અને નિસ્તેજ અને રૂખી સૂકી સંભળી થઈ જાય છે અને શરીરની બઢોતરી કાફી કમ થવા લાગી જાય છે, રોકાઈ જાય છે અને કિસાન સાથીઓ એના ઉપચાર કરવા હારું બાહ્ય કૃમિના પરજીવીના તો વાડાની નિયમિત સફાઈ કરતું રહેવું અને 3 મહિનાના અંતરાલ પર વાડાની મીટીનો બદલાવ કરી દેવાનો અને વાડામાં જ્યાં રીર હશે ત્યાં 1 થી 2 અંતરાળ પર સૂનો વગર બુઝેલો સૂનોનો છિડકાવ કરવો જોઈએ અને બોકડાના શરીર પર નિયમિત અંતરાળ પર બુટોક્સ દવાઈનો 2 ml પ્રતિ લીટર પાણીમાં ઘોળીને છિડકાવ કરવો જોઈએ અને કિસાન સાથીઓ હાવ જો નાનો બછડાની દેખભાળ કી કમ કરવી જોઈએ જન્મને તુરંત બાદમાં નાના બછડાની દેખભાળ

અને નાના બચડાને જલમના એક ઘંટાને અંદર માનું દૂધ ખીર બળી બોલે છે તીના પીવાડવી જોઈએ. અને કિસાન સાથીઓ, હાવ નસ્લનો અગર સુધાર કરવો હોય તો કી કમ કરવો જોઈએ? મોકળીઓમાં નસ્લ સુધાર કરવા હારું આપણ સમૂહ અને ઉચ્ચ કોટીનો બોકડો જેની આઈ જ્યાદા દૂધ આલતી હોય અને જેના શરીરની બળોતરી અસલ થઈ હોય તેનાને આપણ આગલી વારી બોકડો રાખ લેવાનો અને 30 બોકડીઓ હારું એક બીજો બોકડો રાખવાનો અને આપણા રેવડમાં કમ દૂધ ઉત્પાદનવાળી બોકડીઓના જગા પર જ્યાદા દૂધ આલવાવાળી બોકડીઓના માદા બચ્ચાને રાખ લેવાના અને અંતઃપ્રજનન રોકવા હારું 2 વરેની બાદમાં બીજો બકરાનો બી ફેરબદલ કરી નાખવાનો અને અવાંધિત નર વાધ્યા બકરાન વાધ્યા કરવા જોઈએ અને નર બકરાને વાધ્યા કરવાથી કિસાન ભાઈઓ કાફી લાભ મળે છે. આજકાલ કિસાન ભાઈઓ નાના બોકડાને વાધ્યા કરીને બજારમાં તેનો જ્યાદાથી જ્યાદા કિંમત મળે છે અને કિસાન ભાઈ તેનથી જ્યાદા લાભ કમાઈ શકે અને વાધ્યાકરણ હાનાન કહેશે. તો કિસાન સાથીઓ, નર બકરાની જો પ્રજનન ક્ષમતા પર ઉચિત વિધિને દ્વારા રોક લગાડે છે અને એનથી લાભ જો થાય છે કિસાન ભાઈઓ કે બોકડાની શારીરિક બળોતરી બડી તેજીથી થાય છે અને જ્યાદા વજન અને જ્યાદા આમદની આલે છે અને બોકડો શાંત થઈ જાય છે અને બોકડીઓની પછાડી નહીં પડે અને હામાળવામાં બી ઘણો આસાની થઈ જાય છે અને માહીનું નરમ અને ઉચ્ચ ગુણવત્તાવાળું થઈ જાય છે અને વાધ્યાકૃત નર બોકડાને વેપારી ખરીદવામાં બી કાફી રુચિ લેશે અને એનથી જ્યાદાથી જ્યાદા કિંમત બી લાગવા પર બી એનાની ખરીદવામાં કિસાન ભાઈને વેચવાથી જ્યાદા ફાયદો મળે છે. તો કિસાન ભાઈઓ, બોકડીમાં કેવા પ્રકારના રોગ થઈ જશે અને એના કઈના કઈના ટીકા લાગે છે? તો સૌથી પહેલા રોગનું નામ આંત્રા વિષાક્તા એન્ટેરોક્ટોમિક્સિમિયા રોગ હે ને. આગળ કિસાન ભાઈઓ એનો ટીકો લાગે છે મઈ અને જૂન મહિનામાં અને યો હર વરે એક લાગે છે પીપીઆર. તો કિસાન સાથીઓ, નવેમ્બર ડિસેમ્બરમાં બોકડામાં યો પીપીઆરનો ટીકો લાગે છે અને 3 વરેના અંતરાલ પર યો ટીકો દોબારા લાગે છે. અને એફએમડી ખુરપકા મોપકા, તો એનો ટીકો લાગે છે સિતંબરથી લગાડીને ફરવરીની વસમાં અને યો 6 મહિનાના અંતરાલ પર લાગે છે. અને ગોટ પોક્સ બોકડીની જો માતા નકલે છે તેનો ટીકો બી લાગે છે વરેમાં એક વારી અને તેઓ કિસાન ભાઈઓ ફરવરી મહિનામાં લાગે છે. અને રોગના અનુસાર નિયમિત ટીકાકરણ કરાવવાનું અને મોહાનો જો કન્ટેજિયસ એથાઈમાંના લક્ષણ યા એક સંક્રમક બીમારી છે અને મોં અને હોઠો પર ફોડીઓ થઈ જાય છે અને હૂકીને ખુરડ બની જાય છે. જ્યાદા પ્રભાવિત થવા પર બોકડી સારો ખાવાનું કમ કરી નાખે છે અને એના ઉપચાર હારું મોં પર 10-20% રાતી દવા અને પોટેશિયમ પરમેંગનેટનો કાઢો નો ઘોળ લગાડ દેવો જોઈએ અને વિટામિન મલમ લગાડવી જોઈએ અને રોગથી પ્રભાવિત બોકડીઓને તુરંત બીજા બોકડાથી અલગ કરી લેવી જોઈએ. અને એક ઓર બીમારી કિસાન સાથીઓ, બોકડામાં લાગે આફરો અને જ્યાદા માત્રામાં દાણો ખાવાથી યા ફેર બાસી ભોજન હાડેલો સારો યા ફેર ભોજન કઈનું પુરાણું ખવાડવાથી યો આફરો થઈ જાય છે. એના લક્ષણ કિસાન સાથીઓ કીકમ માલમ પડે કે પેટમાં બાઈ કોડી ડાબી કોડીનો હિસ્સો ફૂલી જાય છે અને બોકડી બિલકુલ બેચેન થઈ જાય છે અને હા લેવામાં ઘણી કઠિનાઈ પડે છે. તો એના ઉપચાર હારું કિસાન સાથીઓ, જો બોકડાને સૌથી પહેલું એવી બીમાર બકડીને એક તરફ બાંધી દેવી જોઈએ અને તેનાને તુરંત દાણા પાણી ખવાડવાનું બંધ કરી દેવાનું અને દસ્ત અવરોધક દવા આલવી જોઈએ. અને ઘરેલું ઉપચારમાં અગર કરી જાય કિસાન ભાઈઓ તો 2 ગ્રામ હિંગ અને સાહ 300 ગ્રામમાં મેળવીને પીવાડ દેવાની અને ખાવાનું તેલ 200 મિલીગ્રામ અને તારપીનનું તેલ 10 મિલીગ્રામ મેળવાવીને પીવાડ દેવાની. ટિમ્પોલ પાવડર 20 ગ્રામ અને હલકા કુનકુના પાણીમાં મેળવીને પીવાડવાની. કિસાન

0: સાથીઓ, મેં હમણાં તમને બકરી પાલનના રખરખાવ અને તેની બીમારીઓ અને તેના નિદાનના બારામાં જાણકારી સંભળાવી.
1: હું છે આરજે રાકેશ
2: અને હું છે આરજે કમતા ડામોર.
1: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી, આપણા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર.
3: તો ચાલો કિસાન ભાઈઓ, એક વખત હજુ સમય થઈ ગયો છે એક નાના બ્રેકનો, અને બ્રેકના બાદ આપું પાછા ભેળા થાઉં કાર્યક્રમ ખેતીવાડીમાં. જાજો મતી કહેતા હામલતા રેજો ઝાબવાની આવાજ સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર.

0: હું છે આરજે રાકેશ.
1: અને હું છે આરજે કમતા ડામોર.
0: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી, આપણા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર. બ્રેકના બાદ એક વખત ફેર દેખી સ્વાગત છે તમારું કાર્યક્રમ ખેતીવાડીમાં. તો કિસાન ભાઈઓ, કાર્યક્રમ ખેતીવાડીને અગાડી બઢાવી અને હામળી હાવ આપું કુકડા પાળવાની વાતો. તો કિસાન ભાઈઓ, આપણા ભારત વર્ષમાં પૂરા રાજ્યોમાં અને તિનુના રાજ્યોના અલગ અલગ જિલ્લામાં કુકડાની માંગ દને દને વધતી જાય છે. એની બજારમાં જેટલી માંગ રહે તેટલું એનું દામ રહે, એત્રે આપણા કિસાન ભાઈ હાવ જગહ જગહ પોલ્ટ્રી ફાર્મ ખોલીને કુકડા પાળવાનું કામ પણ શરૂ કરી નાખ્યું છે. કેમ કે કિસાન ભાઈઓ, એનામાં ઘણો અસલ અને મોટો મુનાફો દેખાવા લાગી ગયો છે. પઢ્યા લીખ્યા કિસાન ભાઈ પણ હાવ તકનીકી તરીકા દેખી કુકડા પાલન ફાર્મ ખોલીને ઘણો અસલ અને મોટો મુનાફો કમાઈ રહ્યા છે. તો કિસાન ભાઈઓ, એના કાર્યક્રમમાં આપણું કુકડા પાળવાની વાતો સાંભળી રહ્યા છે અને બધી વાતો આપણને વતાડી રહ્યા છે તકનીકી તરીકા દેખી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ઝાબવાના સહયોગ દેખી મારા સહયોગી ભાઈ કમતા ડામોરજી. તો ચાલો કિસાન ભાઈઓ, હા વારની કરીએ અને સાંભળી કડકનાથ મુર્ગા પાલનની વાતો.
2: તો કિસાન સાથીઓ, ખેતીવાડી કાર્યક્રમના માધ્યમથી હું આજ કિસાન ભાઈઓને કડકનાથ મુર્ગી પાલન કિકમ કરવાનું તેના બારામાં જાણકારી સાંભળાવી રહ્યો છે. તો કિસાન સાથીઓ, કડકનાથ કુકડાની એક નસ્લ છે અને તેના કાળા માસીના નામથી જાણી જાય છે. યા કુકડા પૂરી તરહથી કાળા રહેશે અને કડકનાથ મુર્ગાનું ખૂન અને તેનું માં ભી કાળું રહેશે અને એના ઈંડા સુનહરા રંગના રહેશે અને એની ઉત્પત્તિ મધ્યપ્રદેશના ધાર અને ઝાબુઆ જિલ્લાથી થાય છે. એના પક્ષીઓને જ્યાદાતર ગ્રામીણ ગરીબ આદિવાસીઓ અને આદિવાસીઓને દ્વારા પાળ્યા જાય છે અને એના સ્વાસ્થ્ય જોડેલા ફાયદા દેખતા હોય આપણને માર્કેટમાં માંગ જ્યાદા મળે છે અને એની ડિમાન્ડ અને એની માંગ ઘણી જ્યાદા રહેશે. કેમ કે એની ગુણવત્તાને કારણે યા કાફી મહેંગા ભી વેચાય છે. તો કિસાન સાથીઓ, કડકનાથ કુકડાની જો ઈંડા કેટલા રૂપિયામાં વેચાય છે તે આપણે એવું દેખી જાય કે કડકનાથ કુકડા મુર્ગાનો જો કુકડાનો જો રેટ છે, કડકનાથ મુર્ગાના ફેટ અને કોલેસ્ટ્રોલની માત્રા કાફી કમ રહેશે અને પ્રોટીનની માત્રા ભરપૂર પાયો જશે અને સ્વાસ્થ્યથી જો જોડેલા બેનિફિટની વજહ સે અહીંયા બજારમાં 800 રૂપિયાથી લગાડીને 1200 રૂપિયા તક પ્રતિ કિલો તક અહીંયા વેચાય છે. બ્રોઈલર મુર્ગા લગભગ 2 મહિના 2 મહિનામાં તૈયાર થાય છે, જબકિ ઇનો 1 થી 1.5 યાની કે 1.5 કિલો વજન થવાથી લગભગ 8 મહિના તક ઇના લાગે છે. એની વજહથી આ કાફી મહેંગા રહેશે. તો કિસાન સાથીઓ, એક કડકનાથ કુકડાને તૈયાર કરવામાં 300 થી 500 રૂપિયા તક ખર્ચો આવે છે. કડકનાથ મુર્ગાને ઈંડા ભી ઇના ઈંડાને બજાય કાફી મહેંગા રહેશે અને અલગ અલગ બજારને અનુસાર કડકનાથ મુર્ગાની ઈંડાની 30 થી 60 રૂપિયા તક વેચાય છે. ઉત્તરાખંડ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ગુજરાત, યુપી, બિહાર અને રાજસ્થાન આદિ રાજ્યોમાં કડકનાથની ફાર્મિંગ વર્તમાનમાં તેજીથી થઈ રહી છે સરકારને દ્વારા ચાલવાવાળી એ યોજનાએ. તો કિસાન સાથીઓ, કડકનાથ કુકડા પાળવા હારું અમારી સરકાર ભી એને બઢાવવા લીધી છે. કડકનાથ કુકડાના સુજા આપણને આપણા નજદીકી કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં સંપર્ક કરવાથી અને તાતા સુજા આપું લઈ શકી. મધ્યપ્રદેશ અને છત્તીસગઢ રાજ્ય સરકારે કડકનાથ કુકડાની ફાર્મિંગને વિભિન્ન કઈ પ્રકારની સ્કીમને બઢાવો આલી રહી છે. એની સાથે કુકડાને ટીકાકરણને સરકાર ભી દેખી રહી છે. કુકડાને બડા મોટા થવા પર આપણને માર્કેટ ભી સરકાર આલી રહી છે અને કડકનાથ મુર્ગી પાલન યોજનાને દ્વારા આપણું સરકારી મદદ ભી લઈ શકી. કડકનાથ મુર્ગીનો જો GI ટેગ મધ્યપ્રદેશને મળ્યો છે ત્યાં છત્તીસગઢની પ્રતિસ્પર્ધામાં હતેલો. આપણા ક્ષેત્રમાં યોજનાઓનો લાભ ઉઠાડવા હારું નજદીકી કૃષિ કેન્દ્ર જવાનું અને પૂછતાછ કરવાનું. તો કિસાન સાથીઓ, કડકનાથ ચિકન પોલ્ટ્રી ફાર્મિંગ ના ફાયદા, કડકનાથ કુકડાના ફાયદા, કડકનાથ નસ્લના મુર્ગાના માર્કેટમાં જ્યાદા ડિમાન્ડ છે એને હારું વેચવામાં કઠિનાઈ નહીં મળે. બીમારીઓનો પ્રકોપ કડકનાથ નસ્લમાં કમ છે, કેમ કે એની ઇમ્યુનિટી કાફી અસલ છે અને એમાં કઈ મુર્ગીઓના મુકાબલા ઔષધીય ગુણ જ્યાદા રહેશે. કડકનાથ મુર્ગીનું પાલન કઠિન નહીં મળે અને દાણા પાણી ભી એમાં સીમિત લાગે છે. કડકનાથ મુર્ગીનો જો માંસ કેન્સર, હૃદયરોગ અને ડાયાબિટીસ ગ્રસિત લોકો હારું ઘણો ગુણકારી છે. કડકનાથ મુર્ગી પાલનમાં મુનાફો જ્યાદા છે, કેમ કે એના ઈંડા માહ માર્કેટમાં અસલી કિંમત પર વેચાય છે. હમણે વર્તમાનમાં દેહમાં કડકનાથ મુર્ગીના ફાર્મિંગ કાફી કમ છે, એના હારું કોમ્પિટિશન કમ રહેશે. તો કિસાન સાથીઓ, કડકનાથ મુર્ગાના રંગ કાળો રહેશે અને એનું માહ અને ખૂન ભી કાળું રહેશે અને એના ઈંડા સુનહરા રંગના રહેશે અને એના ઈંડાને બજાય ઈંડામાં પ્રોટીનની માત્રા જ્યાદા પાઈ જાય છે અને એમાં કોલેસ્ટ્રોલની માત્રા કાફી કમ રહેશે. કડકનાથ મુર્ગાનમાં વસા ભી કાફી કમ રહેશે અને કડકનાથ મુર્ગી પાલન કી કમ કરવાનું. તો કિસાન સાથીઓ, કડકનાથ મુર્ગીનું પાલન ભી આપણું સામાન્ય મુર્ગીની તરફ કરી શકી. એના દાણા પાણીમાં કોઈ જ્યાદા ખર્ચો નહીં લાગે છે. લીલા સારા બરસીમ અનાજ, ચોકર, બાજરો આદિ ખાઈને અસલ ગ્રોથ હાંસિલ કરે છે. અગર આપણું શરૂઆત કમ ચૂજાની હાથે કરીએ તે આપણી એ સલાહ રહે કે આપણું કમથી કમ 30 ચૂજાને જરૂર લાવવાના અને આપણ નજદીકી કૃષિ કેન્દ્રથી એના હારું સંપર્ક કરી શકી. કઈના બી પ્રકારના કડકનાથ વ્યવસાયથી વાત કરી શકી અને કડકનાથ મુર્ગી ફાર્મ ખોલવાનો તરીકો જાણવાનો અને એના ચરણો નવી પૂરા કરીને આપણ એક અસલ કડકનાથ મુર્ગીનો પાલનનો વ્યવસાય કરી શકી અને અસલી સફળતા ભી હાંસિલ કરી શકી. ફાર્મને પૂરી તરહથી તૈયાર થવામાં લાગવા વાળો ઓસ્તન સમય 30 દિન. તો કિસાન સાથીઓ, સૌથી પહેલું આપણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર યા કઈના ભી કડકનાથ મુર્ગી પાલનના વેબસાઇટથી સંપર્ક કરવાનું અને આપણ તેનથી મળીને થોડી જાણકારી હાંસિલ કરવાની અને ખર્ચાનો અનુમાનિત આકલન કરવાનો. તેનથી આપણને બજેટ તય કરવામાં આસાની રહે. આપણ આસાનીથી તય કરી શકી અને તેનમાં ખેતરી મુર્ગીનો ફાર્મ તૈયાર કરવો અને કડકનાથ મુર્ગીનો બિઝનેસ કરવો હોય તો કિસાન ભાઈ સંપર્ક કરીને આપણું એનું પાલન કરી શકીએ. તો કિસાન સાથીઓ, મુર્ગી ફાર્મ હારું એ સ્થાનનો ચયન કરવાનો. તો કિસાન સાથીઓ, યા અગલી સ્ટેપ છે કે આપણને કડકનાથ મુર્ગા ફાર્મ કરવો કાં છે અને એના હારું કેટલો ક્ષેત્રની જરૂરત પડે અને આપણને કેટલા ક્ષેત્રની જરૂરત પડે. યુ પતો સાલવાની બાદમાં આપણને તેની અનુસાર માર્કેટને દેખતે હવે તેની સ્થાનનો ચયન કરવાનો. અગર કમ ખર્ચાની હાથે જાણવા ચાહીએ કે આપણા ઘેરથી શરૂઆત કરી અને એક મુર્ગીને કેટલો જગા જોવે, છૂજા હારું કેટલો જગા જોવે, તો એનો સબ આકલન કરીને એક સુનાવ કરવાનો. તો કિસાન સાથીઓ, ચયનિત સ્થાન, શેડ અને પોલ્ટ્રી ફાર્મ સેટઅપ તૈયાર કરવાનો. તો એના સુનેલા સ્થાન પર આપણ એક કડકનાથ મુર્ગી ફાર્મનો શેડ બનાવવાનો અને એનો આકાર અને જ્ઞાન આપણ નજદીકી મુર્ગી ફાર્મમાં જઈને લઈ શકી. તો કિસાન સાથીઓ, સુજા હારું અસલ કુકુટ પાલન કેન્દ્રથી સંપર્ક કરવાનું. કડકનાથ મુર્ગીના ચૂજા કામ મળે અને આપણને શેડ તૈયાર કરવા હારું બાદમાં આપણા નજદીકી કૃષિ વિજ્ઞાન કેન્દ્રથી સંપર્ક કરીને ચૂજાની વ્યવસ્થા કરવી છે. અને કઈના બી કડકનાથ મુરગી ફાર્મ મુરગી પાલન કેન્દ્રમાં જઈને આપણે વાત કરી શકીએ. તો કિસાન સાથીઓ, મુરગી દાણા યા ભોજનની વ્યવસ્થા કિકમ કરવાની? તો હાવ આપણને સુજા આવી ગયા હોય તો તેનાને ખાવા હારું દાણા પાણીની બી વ્યવસ્થા કરવી જોઈએ. એના હારું આપણને સુજા હાલવાઓ જાણ લેવાનું કે એના સુજામાં મુરગી બનાવવા પર આપણને શું ખવાડવાનું અને કેવી વ્યવસ્થા કરવાની. પાણી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ, ખનિજ સામગ્રી આદિ આહારમાં આલી જાય છે. મકાઈ, ચાવલ, ચોકર અને છીનિયા બાદામની ખળી, મછલીનો ચૂરો, ચૂનાના પથ્થર, હાડીનો ચૂર્ણ, નમક, સરસોની ખળી. તો કિસાન સાથીઓ, એ વાત થઈ ખાવાની અને મુરગીઓ પાલનમાં આપણ રાખી જવાવાળી સાવધાનીઓને જાણવાનું. હાઉ કડકનાથ મુરગી પાલન શરૂ થઈ ગયો એની બાદમાં એનાને પાલનથી લગાડીને સીના સંબંધી સાવધાનીઓની જાણકારી જોઈ અને જીનાને કોઈ ભી બીમારી નહીં આવે અને એના હારું અસલ સંવર્ધન રહેવો જોઈએ. એનાને કેરે ટીકો લાગે છે અને કઈનો ભી કઈના સમય પર એના કઈના લક્ષણ દેખાઈ દે આદિની જાણકારી જો મુરગી પાલવાવાળા કિસાનને પૂરી જાણકારી રહેવી જોઈએ. આવશ્યકતા થવા પર પ્રશિક્ષણ ભી લેવો પડે. તો કિસાન સાથીઓ, એ સ્ટેપ શરૂથી કરી લેવી જોઈએ. અગર આપણે સામાન્ય જાણકારી રાખી તો કડકનાથ મુરગીનો પાલન આસાનીથી કરી શકીએ. એના હારું આપણું સરકારને દ્વારા સલાડી જાયેલી યોજનાઓથી આપણે ટ્રેનિંગ લઈને તેમાં આપણું હિસ્સામાં ભાગીદારી થઈ શકી. નજદીકી કડકનાથ પોલ્ટ્રી ફાર્મમાં થોડા દન જઈને તેનામાં શીખી શકી. કડકનાથ મુરગીઓને વેચવા હારું બજારમાં આપણે તય કરી રાખવાનું કે હિંતુ પહેલું સંપર્ક ભી કરવાનું. હાવ સબ કામ થઈ ગયું અને એની વાત આપણે પૂરી જાણકારી રાખ્યા બાદમાં જબ આપણા પોલ્ટ્રી ફાર્મમાં સુજા મોટા થઈ ગયા તેની બાદમાં ત્યાં એના વેચવા હારું આપણ કિકમ મુનાફો મળે. એના હારું આપણને કઈની બી કંપનીથી વાત કરી શકી અને આપણા નજદીકી માર્કેટમાં જઈને ભી આપણ એના વેચી શકી. આપણ સરકાર ભી માર્કેટ ઉપલબ્ધ કરાવે છે. અગર એના કન મુરગી પાલન કરતા આપણ કરતા હોય તો આપો કઈને બી કંપનીથી કોન્ટેક્ટ કરીને ફાર્મિંગ કરતા હોય તો માર્કેટની આપણને કોઈ ચિંતા હી નહીં મળે. તો કિસાન સાથીઓ, કડકનાથ મુરગી પાલન હારું કુછ મહત્વપૂર્ણ ટીપ્સ.

પઢંગલા ભાઈઓ અને બહેનો નું નમસ્કાર. હું છે આરજે ભાવના અને તમે હમલતા રહેજો ઝાબુઆ નો પહેલો સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબુઆની આવાજ. સાથીઓ આવો હમલ્યો યો ભીલી લોકગીત. ગાયક કલાકાર માલહિંગ કટારાની આવાજમાં આરજે ભાવનાની હાથે.

0: હું છે આરજે રાકેશ
1: અને હું છે આરજે કમતા ડામોર.
0: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી, આપણા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર. બ્રેકના બાદ એક વખત ફેર દેખી સ્વાગત છે તમારું સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલના કાર્યક્રમ ખેતીવાડીમાં. તો કિસાન ભાઈઓ, આજના ખેતીવાડી કાર્યક્રમમાં આપું વાતો સાંભળી રહેશે બોકણા પાળવાની, અને એ બધી વાતો બતાડી રહેશે મારા સહયોગી ભાઈ કમતા ડામોરજી, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ઝાબુઆના સહયોગ દેખી.
2: તો કિસાન સાથીઓ, હું કમતા ડામોર આજ ખેતીવાડી કાર્યક્રમના અંતર્ગત કિસાન ભાઈઓને બકરી પાલનના રખરખાવ અને તેના આવાસ અને તેના ખાવાના તરીકાના બારામાં જાણકારી સાંભળવા જઈ રહ્યો છે. તો કિસાન સાથીઓ, બકરી પાલનનો આવાસ કેવો રહેવો જોઈએ? તો કિસાન સાથે સૌથી પહેલું દેખ્યું જાય, બકરી પાલવા હારું કિસાન ભાઈને કાફી ઘણી ઘણી એવી ધ્યાન રાખવી પડે નાની નાની ચીજનું. કેમ કે સૌથી પહેલું દેખ્યું જાય, કિસાન ભાઈઓ, બોકડા હારું છત ઉપરથી ઢાકેલી રહેવી જોઈએ અને સદ્દરની જગા પર એના પર છપ્પરવાળા આવાસ અસલ રહેશે, તાકી તીનમાં હવા આવતી જતી રહેશે. છપ્પરને મીઠી યા ગારા યા ભૂસાથી આ તારકોલ મિલાવીને એના પર લેપ કરીને એના હાદરે જઈ શકે છે, તાકી આપણા પશુઓમાં ગરમી નહીં લાગે અને એનાથી યા આરામથી ખુલ્લી હવામાં ભી રહી શકે. અને એના અસલ આવાસ અસલ ચીહલાવાળો અને ઊંચી જગા પર બનેલો રહેવો જોઈએ, અને તેનથી બારિશમાં પાણી ભેળું નહીં થાય એવી જગા પર ઉઠેલી ફર્શ રહેવી જોઈએ, અને ફર્શ મીટીની બનેલી રહેવી જોઈએ અને જ્યાદા શીકણી બીની રહેવી જોઈએ, અને ફર્શમાં ઢાળ રહેવો બી ઘણો જરૂરી રહેશે. તો કિસાન સાથીઓ, આવાસમાં સારો અને ખોળ અને પાણીની સુવિધા બી હંમેશા રહેવી જોઈએ. તો કિસાન સાથીઓ, એ દેખ્યું જાય બકરી પાલનમાં બોકડામાં કી સારો ખવાડવાનો તરીકો, એને એવી તરતી સારો ખવાડવાથો લાભ થવો જોઈએ, તાકી આપણો સારો ભી નહીં બગડે છે અને સારાનું નુકસાન કમ કરવા હારું સારાની વસત બી આપણું કરી શકીએ. તો કિસાન સાથીઓ, સારો ટાંગીને કરવો જોઈએ, તાકી બોકડાની એ હેકડી બનાવી દેવી જોઈએ અને આવાસમાં ખૂંટીઓ ઠોકીને રસ્સીથી એક એક બોદલી બાંધીને આપણે ટાંગી દેવાની, તાકી પશુ છે જો બોકણા આપણો સારો ખાય છે, સારો ખાતા ખાતા જો પોગમાં ગુંદાઈ જાય તેના અંત્યુ વગાડ નાખે છે. તો કિસાન સાથીઓ, અને બીજો એ નુકસાન થાય છે કે એના પેટના રોગોથી બી વસાવ થાય છે. પેટના રોગોથી વસાવ કે કેમ થાય કિસાન ભાઈઓ, કે જો સારો નીસો પડી જાય છે અને નીસા આપણે કઈ પ્રકારના એવા લેંડા રહેશે, લેંડામાં કઈ પ્રકારને એવા ક્રમી રહેશે, ત્યાં ખાવા હાથે હાથે ખાવાના માધ્યમથી પેટમાં ભરાઈ જાય છે અને તેના કારણથી આપણા બોકડા બીમાર થઈ જાય છે, અને દૂધ ઉત્પાદનમાં બી બઢોતરી અને શારીરિક બઢોતરી થાય છે. અસલી તરફથી અગર ખવાડીએ તો તેનો લાભ બી કિસાન ભાઈને અસલ મળે છે, અને ટાંગીને ખવાડવાથી બોકડીનો જે સ્વાસ્થ્ય રહેશે તેઓ બી અસલ રહેશે, અને ખનિજ લવણ ઈટ સાટવાથી શરીરમાં પોષક તત્વોની બી આપૂર્તિ થાય છે. તે ઈનાને એક ઈટ આવે છે ખનિજ લવણ જો સાટવાની, તીનાન બી કિસાન ભાઈઓને રાખવી ઘણી જરૂરી છે અને બોકડીઓમાં એવી રીતે ખાવાનું આલવું જોઈએ. તો કી કમ આલવું જોઈએ કિસાન ભાઈઓ, રોજ એક બકરીને કેટલો આહાર આલવો જોઈએ? તો એક બોકડીને લીલો સારો 2-4 કિલો, અને 2-4 કિલો જો ઘેર પર બાંધેલી બોકડીને આલવો જોઈએ, અને ડુંગરમાં સરવા જતીને 1-2 કિલો, અને હુકેલો સારો જો ઘેર પર રહેતીની બોકડીને 3-4 કિલો, અને ઘેર પર બાંધેલી બોકડી રહેતીને 1-2 કિલો, અને પશુ આહાર. તો કિસાન સાથીઓ, બોકડીને પશુ આહાર 250 ગ્રામ જો ઘેર બાંધીને ખોટે ખવાડી રહ્યા તીની આલવો જોઈએ, અને બહાર સરવા જાય તીની બી પશુ આહાર જો આલવો જોઈએ 250 ગ્રામ. તો સાથીઓ, બોકડા હારું જો બોકડો રહેશે તીનાને જો ઘેર ખૂટે બાંધીને ખવાડતો હોય તીનાને 400 ગ્રામ આલવો જોઈએ, અને બહાર સરવા જાય તીનાને બી 400 ગ્રામ આલવો જોઈએ. તો ગાભણ બકરીની દેખભાળ, તો કિસાન સાથે ગાબણ બોકડીની કીકમ દેખભાળ કરવાની, તો ગાબણ બોકડીની દેખભાળ આપણે ગાબણ બોકડીને બોકણાથી અલગ રાખવાની, તાકી ગાબણ બોકડી ઉપર બાર બાર જો નર બોકડા રહેશે ત્યાં ઉપર કૂદવાથી આપણે કઈ પ્રકારની બોકડી પરેશાન થાય છે, નાતીને સહી સમયથી ભોજન કરવા દે. અને કિસાન સાથીઓ, ગર્ભાવસ્થાના જો ગાબણ હોય તેની બોકડીને 2 મહિના હારે રોજ 250 ગ્રામ પશુ આહાર અને મિનરલ મિક્સર બી આલવાનો, અને વાવાવાળી બોકડીને 3 થી 4 દિન પહેલું ઘેર બાંધીને ખૂટે બાંધીને તીના સારવાનું ખવાડવું જોઈએ, અને તીનીને બહાર સરવાની જવા દેવાની, તાકી તીની બાકી જો પશુ છે કાફી બોકડાની જાત કાફી દોડીને ચાલે છે, અને તેના કારણ ગાબણ બોકડી સહી ઢંગથી તીઓને હાથે સાલી નહીં પાય, તો કિસાન સાથીઓ તીની હારું ખૂટે બાંધવી જોઈએ. અને ગાબણ બોકડીઓને હુકેલું અને સાફ જગા પર તીના સારો વિસાવડીને તા બેહાડવી જોઈએ. અને જો મહિનાની જો ગર્ભની અવસ્થામાં જો ગાબણ બોકડી હતીનો ગર્ભપાત અગર થવા પર અગર કઈ બોકડી ગર્ભપાત થઈ જાય, પાછળું ગરી જાય, તો ડાક્ટરની સલાહ લઈને તેને સંપર્ક કરીને તેના પ્રયોગશાળામાં તેનો દૂધનો બી પરીક્ષણ કરાવવો જોઈએ અને તેનીને ધ્યાન દેવું જોઈએ. તો કિસાન સાથીઓ, પોગ હડી જાય બોકડામાં જેસે ખૂર ગલન અને ફૂટ રોગ, તો એના ફૂટ રોગ બોલે છે. અને જો કીચડ રહે જ્યાં કાદો રહેશે એવી જગામાં નમીવાળી જગાથી એના દૂર રાખવો જોઈએ, અને એની બીમારીની સંભાવના એવા કીચડવાળા કાદા જગામાં કાફી બનેલી રહેશે. તો એના લક્ષણ, તો કિસાન સાથીઓ, અગર કીચડમાં અગર પોગોમાં ખાડવાનું થઈ ગયું હોય તો સૌથી પહેલું બોકડું લંગડાવા માંડી જાય, અને જો તેનો ખૂર છે તો હાડવા લાગી જાય અને બદબૂ મારવા લાગી જાય, ખૂરમાં હુજન અને ઘાવ અને દરદ થવા લાગે છે. તો કિસાન સાથીઓ, એનો ઉપચાર અગર કરવા હારું નમીથું શેટી રાખવાનું અને હુકેલી જગા પર બોકડીને સારો આલવાનો અને હુકેલી જગામાં તીના બાંધવાની, પોટેશિયમ અને પોટેશિયમ પરમેંગનેટની રાતી દવાને જો ખૂર જો તીના પર સાફ કરીને એન્ટીસેપ્ટિક મલમ લગાડવી ઘણી જરૂરી પડે છે. તો કિસાન સાથીઓ, એની ધ્યાન રાખવી જોઈએ. બોકડીઓના પ્રમુખ રોગ જો આવે તેના બારામાં બતાડા દઉં કિસાન ભાઈઓ, તો બોકડીઓમાં અધિકતર શેરાહો લાગી જાય છે, તો બોકડીઓના શરીરમાં કૃમિનો પ્રભાવ જ્યાદા રહેશે, અને કૃમિની વજહથી શરીર કમજોર થઈ જાય છે, તેને કારણ બોકડીઓમાં દસ્ત લાગી જાય છે. બોકડીઓના આંતરામાં આંતરિક પરજીવી જો પેટમાં નાહી જાય તેના બારામાં અગર આપણે દેખી કિસાન ભાઈ, તો શરીરમાં કૃમિ થવાના લક્ષણ શું છે, તો ખૂનની કમી શરીરમાં અગર થાય અને કૃમિ થવાના સંકેત છે. ખૂનની કમી જાણવા હારું આંખીનું પરીક્ષણ કરવો પડે છે, અને ગળાને નીચે હુજન આવી જાય છે જે દેખાવા માંડે છે, અને કૃમિ થવાનો યો એક સંકેત છે. તો કિસાન સાથીઓ, એના નિદાન હારું કિસાનને શું કરવું જોઈએ, તો એના હારું કૃમિનાશક દવાઈઓ પીવાડવી જોઈએ. આંતરિક પરજીવીના પ્રકાર, કિસાન સાથીઓ, આંતરિક પરજીવી જો રહેશે તેના કૃમિ કેટલા પ્રકારના રહે, તો આવો તમને બતાડી કે બોકડામાં 3 પ્રકારના આંતરિક પરજીવી રહેશે, તે એમાં ગોળ કૃમિ અને બીજો ફીતા કૃમિ અને તીસરો જો રહેશે પત્તા કૃમિ. તો કિસાન ભાઈઓ, કૃમિનો જીવન ચક્ર કીકમ છે, અને યા કીકમ બોકડાના પેટમાં પુગે છે. તો સૌથી પહેલું દેખી જાય કિસાન ભાઈઓ કે આપણે જો મીંગણીની હાથે મતલબ લેંડાની હાથે કૃમિના ઈંડા શરીરથી બહાર આવે છે, અને ઈંડાથી નાનો કીડો તૈયાર થઈ જાય છે, તેઓ સારાને ઉપર પનપે છે, અને ઝેર બોકડી સરવાના ટાઈમ પર કૃમિ પાછો શરીરમાં પૂગી જાય છે, અને શરીરમાં કૃમિ વયસ્ક થઈને તેમાં શરીરમાં ઈંડા મેલ નાખે છે. એવી રીતે કિસાન ભાઈ, યો કૃમિ બોકડાના પેટમાં પૂગી જાય છે. અને આંતરિક પરજીવીનો પરીક્ષણ, કિસાન સાથીઓ, કૃમિની ઉપસ્થિતિનો પત્તો કીકમ લગાડી, તો મેંગણીની જાંચ કરાવી જોઈએ. અને બીજી વાત એ કે જિલ્લા સ્તર પર જો પશુપાલન વિભાગનો જો ક્ષેત્રીય પશુ રોગ નિદાન કેન્દ્ર રહેશે ત્યાં જઈને કિસાનભાઈને જાંચ કરાવવાની. અને કૃમિની રોગધામ હારું હરેક 3 મહિનાના અંતરાલ પર પ્રભાવી કૃમિનાશક દવાઓ પીવાડવીઓ અને વાડાની નિયમિત સફાઈ કરવાની. અને બહાય પરજીવી, તો બહાય પરજીવી તો બી કિસાન ભાઈઓ આપણા બોકડાને ઘણો નુકસાન થાય છે, તો બહાય પરજીવી યા કેવા રહેશે અને કેટલા પ્રકારના રહેશે? તો કિસાન સાથીઓ, શરીરના ઉપર પાયા જવાવાળા જીવ બહાય પરજીવી કહેવાય છે અને એ કઈ પ્રકારના રહેશે? જેવી રીતે ઝૂડા, લીખોડા, ટિક્સ અને ગીલુડ અને બગાય, તો એના લક્ષણ કેવા રહેશે અને એનો ઉપસાર કીકમ કરવાનો? તો શરીરમાં ખૂનની કમી આવી જાય છે બોકડામાં અને દિવાળને ખંજોળતું રહેશે અને તેના ખુજલી થવા લાગી જાય છે અને બોકડાના લટિયા ગરવા લાગી જાય છે અને નિસ્તેજ અને રૂખી સૂકી સંભળી થઈ જાય છે અને શરીરની બઢોતરી કાફી કમ થવા લાગી જાય છે, રોકાઈ જાય છે. અને કિસાન સાથીઓ, એના ઉપચાર કરવા હારું બહાય કૃમિના પરજીવીના તો વાડાની નિયમિત સફાઈ કરતું રહેવું અને 3 મહિનાના અંતરાલ પર વાડાની મીટીનો બદલાવ કરી દેવાનો. અને વાડામાં જ્યાં રીર હશે ત્યાં 1 થી 2 અંતરાળ પર સૂનો વગર બુઝેલો સૂનોનો છિડકાવ કરવો જોઈએ. અને બોકડાના શરીર પર નિયમિત અંતરાળ પર બુટોક્સ દવાઈનો 2 ml પ્રતિ લીટર પાણીમાં ઘોળીને છિડકાવ કરવો જોઈએ. અને કિસાન સાથીઓ, હાવ જો નાનો બછડાની દેખભાળ કી કમ કરવી જોઈએ? જલમને તુરંત બાદમાં નાના બછડાની દેખભાળ, તો જલમના તુરંત બાદમાં બછડાના અશ્લીત્રથી સાફ કરી લેવું જોઈએ અને બછડાની નાળને 2 ઇંચ શેટીથી કેંચીથી કાપવી જોઈએ અને નાળને ધાગાથી બાંધી દેવી જોઈએ અને તેના પર તેની બાદમાં ટિંચર યા આયોડીન લગાડી દેવાની. અને નાના બછડાને જલમના 1 ઘંટાને અંદર માનું દૂધ ખીર બળી બોલે છે તેના પીવાડવી જોઈએ. અને કિસાન સાથીઓ, હાવ નસ્લનો અગર સુધાર કરવો હોય તો કીકમ કરવો જોઈએ? બોકડીઓમાં નસ્લ સુધાર કરવા હારું આપણ સમૂહ અને ઉચ્ચ કોટીનો બોકડો જેની આઈ જ્યાદા દૂધ આલતી હોય અને જેના શરીરની બઢોતરી અસલ થઈ હોય તેના આપણ આગલી વારી બોકડો રાખી લેવાનો અને 30 બોકડીઓ હારું એક બીજો બોકડો રાખવાનો. અને આપણા રેવડમાં કમ દૂધ ઉત્પાદનવાળી બોકડીઓના જગા પર જ્યાદા દૂધ આલવાવાળી બોકડીઓના માદા બચ્ચાને રાખ લેવાના. અને અંતઃપ્રજનન રોકવા હારું 2 વરેની બાદમાં બીજો બકરાનો બી ફેરબદલ કરી નાખવાનો. અને અવાંધિત નર વાધ્યા બકરાન વાધ્યા કરવા જોઈએ અને નર બકરાને વાધ્યા કરવાથી કિસાન ભાઈઓ કાફી લાભ મળે છે. આજકાલ કિસાન ભાઈઓ નાના બોકડાને વાધ્યા કરીને બજારમાં તેનો જ્યાદાથી જ્યાદા કિંમત મળે છે અને કિસાન ભાઈ તેનાથી જ્યાદા લાભ કમાઈ શકે અને વાધ્યાકરણ હાનાન કહેશે. તો કિસાન સાથીઓ, નર બકરાની જો પ્રજનન ક્ષમતા પર ઉચિત વિધિને દ્વારા રોક લગાડે છે અને એનાથી લાભ જો થાય છે કિસાન ભાઈઓ કે બોકડાની શારીરિક બઢોતરી બડી તેજીથી થાય છે અને જ્યાદા વજન અને જ્યાદા આમદની આલે છે અને બોકડો શાંત થઈ જાય છે અને બોકડીની પછાડી નહીં પડે અને હામાળવામાં બી ઘણો આસાની થઈ જાય છે અને માહીનું નરમ અને ઉચ્ચ ગુણવત્તાવાળું થઈ જાય છે અને વાધ્યાકૃત નર બોકડાને વેપારી ખરીદવામાં બી કાફી રૂચિ લેશે અને એનાથી જ્યાદાથી જ્યાદા કિંમત બી લાગવા પર બી એનાની ખરીદવામાં કિસાન ભાઈને વેચવાથી જ્યાદા ફાયદો મળે છે. તો કિસાન ભાઈઓ, બોકડીમાં કેવા પ્રકારના રોગ થઈ જશે અને એના કઈના કઈના ટીકા લાગે છે? તો સૌથી પહેલા રોગનું નામ આંત્રા વિષાક્તા એન્ટેરોક્ટોમિક્સિમિયા રોગ है ने, अगर किसान भाई इनो टीको लागे से मई अने जून महीना में अने यो हर वरे एक लागे से पीपीआर। तो किसान साथियों नवंबर दिसंबर में बोकड़ा में यो पीपीआर नो टीको लागे से अने तीन वरे ना अंतराल पर यो टीको दोबारा लागे से। अने एफएमडी खुरपका मुहपका तो इनो टीको लागे से सितंबर थी लगाड़ी ने फरवरी निवस में अने यो छ महीना ना अंतराल पर लागे से। અને ગોટ પોક્સ બકડીની જો માતા નકળે છે તીનો ટીકો બી લાગે છે વરેમાં એકવારી અને તેઓ કિસાન ભાઈઓ ફરવરી મહિનામાં લાગે છે અને રોગના અનુસાર નિયમિત ટીકાકરણ કરાવવાનું અને મોહાનો જો કન્ટેજિયસ એક એથાળીમાંના લક્ષણ યા એક સંક્રમક બીમારી છે અને મોં અને હોઠો પર ફોડીઓ થઈ જાય છે અને હૂકીને ખુરડ બની જાય છે। જ્યાદા પ્રભાવિત થવા પર બોકડી સારો ખાવાનું કમ કરી નાખે છે અને એના ઉપચાર હારું મોં પર 10-20% રાતી દવા અને પોટેશિયમ પરમેંગનેટનો કાઢો નો ઘોળ લગાડ દેવો જોઈએ અને વિટામિન મલમ લગાડવી જોઈએ અને રોગથી પ્રભાવિત બોકડીઓને તુરંત બીજા બોકડાથી અલગ કરી લેવી જોઈએ। અને એક ઓર બીમારી કિસાન સાથીઓ બોકડામાં લાગે આફરો અને જ્યાદા માત્રામાં દાણો ખાવાથી યા ફિર બાસી ભોજન હાડેલો સારો યા ફિર ભોજન કઈનું પુરાણું ખવાડવાથી યો આફરો થઈ જાય છે। એના લક્ષણ કિસાન સાથીઓ કિકમ માલમ પડે કે પેટમાં બાઈ કોડી ડાબી કોડીનો હિસ્સો ફૂલી જાય છે અને બોકડી બિલકુલ બેચેન થઈ જાય છે અને હા લેવામાં ઘણી કઠિનાઈ પડે છે। તો એના ઉપચાર હારું કિસાન સાથીઓ જો બોકડાને સૌથી પહેલું એવી બીમાર બકડીને એક તરફ બાંધી દેવી જોઈએ અને તેનાને તુરંત દાણા પાણી ખવાડવાનું બંધ કરી દેવાનું અને દસ્ત અવરોધક દવા આલવી જોઈએ અને ઘરેલું ઉપચારમાં અગર કરી જાય કિસાન ભાઈઓ તો 2 ગ્રામ હિંગ અને સાહ 300 ગ્રામમાં મેળવીને પીવાડ દેવાની અને ખાવાનું તેલ 200 મિલીગ્રામ અને તારપીનનું તેલ 10 મિલીગ્રામ મેળવાવીને પીવાડ દેવાની, ટિમ્પોલ પાવડર 20 ગ્રામ અને હલકા કુણકુણા પાણીમાં મેળવીને પીવાડવાની। કિસાન સાથીઓ મેં હમણે તમને બકરી પાલનના રખરખાવ અને તેની બીમારીઓ અને તેના નિદાનના બારામાં જાણકારી હમળાવી।
0: હું છે આરજે રાકેશ
1: અને હું છે આરજે કમતા ડામોર,
0: તમે હમળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી આપણા જાપવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM જાપવાની આવાજ પર। તો ચાલો કિસાન ભાઈઓ એક વખત હજુ સમય થઈ ગયો છે એક નાના બ્રેકનો અને બ્રેકના બાદ આપું પાછા ભેળા થાઉં કાર્યક્રમ ખેતીવાડીમાં। જાજો મતી કહેતા હામલતા રેજો જાપવાની આવાજ સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM જાપવાની આવાજ પર।

0: હું છે આરજે રાકેશ
1: અને હું છે આરજે કમતા ડામોર.
0: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી, આપણા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર. બ્રેકના બાદ એક વખત ફેર દેખી સ્વાગત છે તમારો કાર્યક્રમ ખેતીવાડીમાં. તો કિસાન ભાઈઓ, કાર્યક્રમ ખેતીવાડીને આગળ બઢાવી અને હામળી હાવ આપું કુકડા પાળવાની વાતો. તો કિસાન ભાઈઓ, આપણા ભારત વર્ષમાં પૂરા રાજ્યોમાં અને તીનુના રાજ્યોના અલગ અલગ જિલ્લામાં કુકડાની માંગ દને દને વધતી જાય રહી છે. એની બજારમાં જેત્રી માંગ રહે તેત્રો એનું દામ રહે, એત્રે આપણા કિસાન ભાઈ હાવ જગહ જગહ પોલ્ટ્રી ફાર્મ ખોલીને કુકડા પાળવાનું કામ પણ શરૂ કરી નાખ્યું છે. કેમ કે કિસાન ભાઈઓ, એનામાં ઘણો અસલ અને મોટો મુનાફો દેખાવા લાગી ગયો છે. પઢ્યા લીખ્યા કિસાન ભાઈ પણ હાવ તકનીકી તરીકા દેખી કુકડા પાલન ફાર્મ ખોલીને ઘણો અસલ અને મોટો મુનાફો કમાઈ રહ્યા છે. તો કિસાન ભાઈઓ, એના કાર્યક્રમમાં આપણું કુકડા પાળવાની વાતો સાંભળી રહ્યા છે અને બધી વાતો આપણને વતાડી રહ્યા છે તકનીકી તરીકા દેખી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ઝાબવાના સહયોગ દેખી મારા સહયોગી ભાઈ કમતાડા મોરજી. તો ચાલો કિસાન ભાઈઓ, હા વારની કરી અને સાંભળી કડકનાથ મુર્ગા પાલનની વાતો.
2: તો કિસાન સાથીઓ, ખેતીવાડી કાર્યક્રમના માધ્યમથી હું આજ કિસાન ભાઈઓને કડકનાથ મુર્ગી પાલન કિકમ કરવાનું તેના બારામાં જાણકારી સાંભળાવી રહ્યો છે. તો કિસાન સાથીઓ, કડકનાથ કુકડાની એક નસ્લ છે અને તેના કાળા માસીના નામથી જાણી જાય છે. યા કુકડા પૂરી તરહથી કાળા રહેશે અને કડકનાથ મુર્ગાનું ખૂન અને તેનું માં બી કાળું રહેશે અને એના ઈંડા સુનહરા રંગના રહેશે અને એની ઉત્પત્તિ મધ્યપ્રદેશના ધાર અને ઝાબુઆ જિલ્લાથી થાય છે. એના પક્ષીઓને જ્યાદાતર ગ્રામીણ ગરીબ આદિવાસીઓ અને આદિવાસીઓની દ્વારા પાળ્યા જાય છે અને એના સ્વાસ્થ્ય જોડેલા ફાયદા દેખતા હોય આપણને માર્કેટમાં માંગ જ્યાદા મળે છે અને એની ડિમાન્ડ અને એની માંગ ઘણી જ્યાદા રહેશે. કેમ કે એની ગુણવત્તાને કારણે આ કાફી મહેંગા બી વેચાય છે. તો કિસાન સાથીઓ, કડકનાથ કુકડાની જો ઈંડા કેટલા રૂપિયામાં વેચાય છે તે આપણે એવું દેખ્યું જાય કે કડકનાથ કુકડા મુર્ગાનો જો કુકડાનો જો રેટ છે, કડકનાથ મુર્ગાના ફેટ અને કોલેસ્ટ્રોલની માત્રા કાફી કમ રહેશે અને પ્રોટીનની માત્રા ભરપૂર પાયો જાય છે અને સ્વાસ્થ્યથી જે જોડેલા બેનિફિટની વજહ છે અહીંયા બજારમાં 800 રૂપિયાથી લગાડીને 1200 રૂપિયા તક પ્રતિ કિલો તક અહીંયા વેચાય છે. બ્રોઈલર મુર્ગા લગભગ 2 મહિનામાં તૈયાર થાય છે, જબકિ ઈનો 1 થી 1.5 યાને કે 1.5 કિલો વજન થવાથી લગભગ 8 મહિના તક ઈના લાગે છે. એની વજહથી આ કાફી મહેંગા રહેશે. તો કિસાન સાથીઓ, એક કડકનાથ કુકડાને તૈયાર કરવામાં 300 થી 500 રૂપિયા તક ખર્ચો આવે છે. કડકનાથ મુર્ગાને ઈંડા બી એના ઈંડાને બજાય કાફી મહેંગા રહેશે અને અલગ અલગ બજારને અનુસાર યા કડકનાથ મુર્ગાની ઈંડાની 30 થી 60 રૂપિયા તક વેચાય છે. ઉત્તરાખંડ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ગુજરાત, યુપી, બિહાર અને રાજસ્થાન આદિ રાજ્યોમાં કડકનાથની ફાર્મિંગ વર્તમાનમાં તેજીથી થઈ રહી છે સરકારને દ્વારા ચાલવાવાળી યોજનાએ. તો કિસાન સાથીઓ, કડકનાથ કુકડા પાળવા હારું અમારી સરકાર ભી એમને બઢાવવા લીધી છે. કડકનાથ કુકડાના સુજા આપણને આપણા નજદીકી કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં સંપર્ક કરવાથી અને તાતા સુજા આપું લઈ શકી. મધ્યપ્રદેશ અને છત્તીસગઢ રાજ્ય સરકારે કડકનાથ કુકડાની ફાર્મિંગને વિભિન્ન કઈ પ્રકારની સ્કીમને બઢાવો આપી રહી છે. એની સાથે કુકડાને ટીકાકરણને સરકાર ભી દેખી રહી છે. કુકડાને બડા મોટા થવા પર આપણને માર્કેટ ભી સરકાર આપી રહી છે અને કડકનાથ મુર્ગી પાલન યોજનાને દ્વારા આપણું સરકારી મદદ ભી લઈ શકીએ. કડકનાથ મુર્ગીનો જો GI ટેગ મધ્યપ્રદેશને મળ્યો છે, ત્યાં છત્તીસગઢની પ્રતિસ્પર્ધામાં હતેલો આપણા ક્ષેત્રમાં યોજનાઓનો લાભ ઉઠાડવા હારું નજીકી કૃષિ કેન્દ્ર જવાનું અને પૂછતાછ કરવાનું. તો કિસાન સાથીઓ, કડકનાથ ચિકન પોલ્ટ્રી ફાર્મિંગ ના ફાયદા, કડકનાથ કુકડાના ફાયદા, કડકનાથ નસ્લના મુર્ગાના માર્કેટમાં જ્યાદા ડિમાન્ડ છે એને હારું વેચવામાં કઠિનાઈ ન મળે, બીમારીઓનો પ્રકોપ કડકનાથ નસ્લમાં કમ છે કેમ કે એની ઇમ્યુનિટી કાફી અસલ છે અને એમાં કઈ મુર્ગીઓના મુકાબલા ઔષધીય ગુણ જ્યાદા રહેશે, કડકનાથ મુર્ગીનું પાલન કઠિન નહીં મળે અને દાણા પાણી ભી એમાં સીમિત લાગે છે, કડકનાથ મુર્ગીનો જો માંસ કેન્સર, હૃદયરોગ અને ડાયાબિટીસ ગ્રસિત લોકો હારું ઘણો ગુણકારી છે, કડકનાથ મુર્ગી પાલનમાં મુનાફો જ્યાદા છે કેમ કે એના ઈંડા માહ માર્કેટમાં અસલી કિંમત પર વેચાય છે. હમણે વર્તમાનમાં દેહમાં કડકનાથ મુર્ગીના ફાર્મિંગ કાફી કમ છે, એના હારું કોમ્પિટિશન કમ રહેશે. તો કિસાન સાથીઓ, કડકનાથ મુર્ગાના રંગ કાળો રહેશે અને એનું માહ અને ખૂન ભી કાળું રહેશે અને એના ઈંડા સુનહરા રંગના રહેશે અને એના ઈંડાને બજાય ઈંડામાં પ્રોટીનની માત્રા જ્યાદા પાઈ જાય છે અને એમાં કોલેસ્ટ્રોલની માત્રા કાફી કમ રહેશે. કડકનાથ મુર્ગાનમાં વસા ભી કાફી કમ રહેશે અને કડકનાથ મુર્ગી પાલન કી કમ કરવાનું. તો કિસાન સાથીઓ, કડકનાથ મુર્ગીનું પાલન ભી આપણું સામાન્ય મુર્ગીની તરફ કરી શકી, એના દાણા પાણીમાં કોઈ જ્યાદા ખર્ચો નહીં લાગે છે, યા લીલા સારા બરસીમ અનાજ ચોકર બાજરો આદિ ખાઈને અસલ ગ્રોથ હાંસિલ કરે છે. અગર આપણું શરૂઆત કમ ચૂજાની હાથે કરીએ તે આપણી એ સલાહ રહે કે આપણું કમથી કમ 30 ચૂજાને જરૂર લાવવાના અને આપણ નજીકી કૃષિ કેન્દ્રથી એના હારું સંપર્ક કરી શકી, કઈના ભી પ્રકારના કડકનાથ વ્યવસાયથી વાત કરી શકી અને કડકનાથ મુર્ગી ફાર્મ ખોલવાનો તરીકો જાણવાનો અને એના ચરણોને ભી પૂરા કરીને આપણ એક અસલ કડકનાથ મુર્ગીનો પાલનનો વ્યવસાય કરી શકી અને અસલી સફળતા ભી હાંસિલ કરી શકી. ફાર્મને પૂરી તરહથી તૈયાર થવામાં લાગવા વાળો ઓસ્તન સમય 30 દિન. તો કિસાન સાથીઓ, સૌથી પહેલું આપણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર યા કઈના ભી કડકનાથ મુર્ગી પાલનના વેબસાઇટથી સંપર્ક કરવાનો અને આપણ તેનથી મળીને થોડી જાણકારી હાંસિલ કરવાની અને ખર્ચાનો અનુમાનિત આકલન કરવાનો, તેનથી આપણને બજેટ તય કરવામાં આસાની રહે, આપણ આસાનીથી તય કરી શકી અને તેનમાં ખેતરી મુર્ગીનો ફાર્મ તૈયાર કરવો અને કડકનાથ મુર્ગીનો બિઝનેસ કરવો હોય તો કિસાન ભાઈ સંપર્ક કરીને આપણું એનો પાલન કરી શકીએ. તો કિસાન સાથીઓ, મુર્ગી ફાર્મ હારું એ સ્થાનનો ચયન કરવાનો. તો કિસાન સાથીઓ, યા અગલી સ્ટેપ છે કે આપણને કડકનાથ મુર્ગા ફાર્મ કરવો કાં છે અને એના હારું કેટલો ક્ષેત્રની જરૂરત પડે અને આપણને કેટલા ક્ષેત્રની જરૂરત પડે, યુ પતો સાલવાની બાદમાં આપણને તેની અનુસાર માર્કેટને દેખતે હવે તેની સ્થાનનો ચયન કરવાનો. અગર કમ ખર્ચાની હાથે જાણવા ચાહી કે આપણા ઘેરથી શરૂઆત કરી અને એક મુર્ગીને કેટલો જગા જોવે, છૂજા હારું કેટલો જગા જોવે, તો એનું સબ આકલન કરીને એક સુનાવ કરવાનો. તો કિસાન સાથીઓ, ચયનિત સ્થાન, શેડ અને પોલ્ટ્રી ફાર્મ સેટઅપ તૈયાર કરવાનો. તો એના સુનેલા સ્થાન પર આપણ એક કડકનાથ મુર્ગી ફાર્મનો શેડ બનાવવાનો અને એનો આકાર અને જ્ઞાન આપણ નજીકી મુર્ગી ફાર્મમાં જઈને લઈ શકી. તો કિસાન સાથીઓ, સુજા હારું અસલ કુકુટ પાલન કેન્દ્રથી સંપર્ક કરવાનો. કડકનાથ મુર્ગીના છૂજા કાં મળે અને આપણને શેડ તૈયાર કરવા હારું બાદમાં આપણા નજીકી કૃષિ વિજ્ઞાન કેન્દ્રથી સંપર્ક કરીને છૂજાની વ્યવસ્થા કરવી છે. અને કઈના બી કડકનાથ મુરગી ફાલ મુરગી પાલન કેન્દ્રમાં જઈને આપણું વાત કરી શકીએ. તો કિસાન સાથીઓ, મુરગી દાણા યા ભોજનની વ્યવસ્થા કિકમ કરવાની? તો હાવ આપણને સૂજા આવી ગયા હોય તો તેનાને ખાવા હારું દાણા પાણીની બી વ્યવસ્થા કરવી જોઈએ. એના હારું આપણને સૂજા આલવાના ની જાણ લેવાનું કે એના સૂજામાં મુરગી બનાવવા પર આપણને શું ખવાડવાનું અને કેવી વ્યવસ્થા કરવાની. પાણી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ, ખનિજ સામગ્રી આદિ આહારમાં આલી જાય છે. મકાઈ, ચાવલ, ચોકર અને છીનિયા બાદામની ખળી, મછલીનો ચૂરો, ચૂનાના પથ્થર, હાડીનો ચૂર્ણ, નમક, સરસોની ખળી. તો કિસાન સાથીઓ, એ વાત થઈ ખાવાની અને મુરગીઓ પાલનમાં આપણ રાખી જવાવાળી સાવધાનીઓને જાણવાનું. હાઉ કડકનાથ મુરગી પાલન શરૂ થઈ ગયો એની બાદમાં એનાને પાલનથી લગાડીને સીના સંબંધી સાવધાનીઓની જાણકારી જોઈ અને જેનાને કોઈ બી બીમારી નહીં આવે અને એના હારું અસલ સંવર્ધન રહેવો જોઈએ. એનાને કેરે ટીકો લાગે છે અને કઈનો બી કઈના સમય પર એના કઈના લક્ષણ દેખાઈ દે આદિની જાણકારી જો મુરગી પાલવાવાળા કિસાનને પૂરી જાણકારી રહેવી જોઈએ. આવશ્યકતા થવા પર પ્રશિક્ષણ બી લેવો પડે. તો કિસાન સાથીઓ, એ સ્ટેપ શરૂથી કરી લેવી જોઈએ. અગર આપણે સામાન્ય જાણકારી રાખી તો કડકનાથ મુરગીનો પાલન આસાનીથી કરી શકીએ. એના હારું આપણું સરકારને દ્વારા સલાડી જાયરી યોજનાઓથી આપણને ટ્રેનિંગ લઈને તેમાં આપણું હિસ્સામાં ભાગીદારી થઈ શકીએ. નજદીકી કડકનાથ પોલ્ટ્રી ફાર્મમાં થોડા દન જઈને તેનામાં શીખી શકીએ. કડકનાથ મુરગીઓને વેચવા હારું બજારમાં આપણ તય કરી રાખવાનું કે હિંતુ પહેલું સંપર્ક બી કરવાનો. હાલ સબ કામ થઈ ગયું અને એની વાત આપણ પૂરી જાણકારી રાખ્યા બાદમાં જબ આપણા પોલ્ટ્રી ફાર્મમાં સૂજા મોટા થઈ ગયા તેની બાદમાં ત્યાં એના વેચવા હારું આપણ કિકમ મુનાફો મળે. એના હારું આપણને કઈની બી કંપનીથી વાત કરી શકીએ અને આપણા નજદીકી માર્કેટમાં જઈને બી આપણ એના વેચી શકીએ. આપણ સરકાર બી માર્કેટ ઉપલબ્ધ કરાવે છે. અગર એના કન મુરગી પાલન કરતા આપણું કરતા હોય તો આપો કઈને બી કંપનીથી કોન્ટેક્ટ કરીને ફાર્મિંગ કરતા હોય તો માર્કેટની આપણને કોઈ ચિંતા હિ નહીં મળે. તો કિસાન સાથીઓ, કડકનાથ મુરગી પાલન હારું કુછ મહત્વપૂર્ણ ટીપ્સ. તો કિસાન સાથીઓ, મુરગી પાલન હારું પોલ્ટ્રી ફાર્મ ગાંવ યા શહેરથી થોડી દૂર બનાવવાનો, તેનથી કઈના બી લોકો યા કિસી આસપાસના મોહલ્લા વાળાને બી પરેશાની નહીં થઈ શકે. કડકનાથ પોલ્ટ્રી ફાર્મ હારું નજદીકી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર યા કઈના બી કડકનાથ મુરગી પાલન કેન્દ્રથી પ્રશિક્ષણ પ્રાપ્ત કરી શકીએ. અગર આપણું એના બારામાં બિલકુલ જાણકારી રાખી શકીએ તો સ્વચ્છ સુજાનને બી આપણું મુરગી ફાર્મ શેડમાં રાખી શકીએ. કઈની બી બીમારી ગ્રસ્ત સુજાને મુરગીઓને અલગ રાખી શકીએ. કડકનાથ મુરગી ફાર્મ શેડમાં ઊંચાઈ પર બનાવો જોઈએ તાકી પાણીનો જમાવ એની સમસ્યા નહીં આવી શકે. બારિશ યા અન્ય કારણ કડકનાથ મુરગી ફાર્મમાં પ્રકાશ અને પાણીની ઉચિત વ્યવસ્થા રાખવાની અને સમય સમય પર કડકનાથ મુરગીની કાર્યવાહી કરતું રહેવાનું. વેક્સિનેશન એને હારું કઈના બી પ્રકારના ડાક્ટર યા કૃષિ વિજ્ઞાન કેન્દ્રથી જાણકારી લેવાની અને કેરે અને કેટલા સમય બાદ એના વેક્સિન લગાડવાનો છે અને આપણો ફાર્મ બડો થયા બાદમાં એની આવશ્યકતાને અનુસાર કર્મચારીથી બી આપણો સંપર્ક રાખી શકીએ. તો કિસાન સાથીઓ, મેં હમણે તમને કડકનાથ મુરગીના બારામાં જાણકારી સાંભળાવી. તો કિસાન સાથીઓ, હાવ આર જે કમતા ડામોરને ઇજા તાલજો અને સાંભળવાવાળા આગલા કિસાન ભાઈઓને કમતા ડામોરની તરફથી નમસ્કાર.
0: તો કિસાન ભાઈઓ, યો હતો આજનો કાર્યક્રમ ખેતીવાડી. આજના ખેતીવાડી કાર્યક્રમમાં આપણી વાત સાંભળી બોકડા પાળવાની, અને કુકડા પાળવાની. જેવી રીતે આપણા ઝાબવા જિલ્લાનો જો ભૌગોલિક ક્ષેત્રફળ છે, એની જગામાં પશુપાલન ઘણી આસાની દેખવું પડે છે, કેમ કે એના ક્ષેત્રમાં સરવાની અસલ જગા છે અને જલવાયુ પણ તાજી મળે છે. તો કિસાન ભાઈઓ, આજના ખેતીવાડી કાર્યક્રમમાં આપણ જો બોકડા પાળવાની વાતો વતાડ્યો ડાક્ટર શ્રી એકેલ ડામોર, પશુ વિશેષજ્ઞ અને અતિરિક્ત ઉપસંચાલક પશુપાલન અને ડેરી વિભાગ ઝાબવા દેખી. હાથે હાથ આપણી કુકડા પાળવાની વાતો સાંભળ્યો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ઝાબવાના સહયોગ દેગી. બધી વાતો વતાડ્યો મારા સહયોગી ભાઈ કમતા ડામોરે. કિસાન ભાઈઓ, હમ રોજ તમારી હારું એવા અસલથી અસલ ખેતીવાડીના કાર્યક્રમ લાવી છે અને આશા પણ કરી છે કે અમારા ઝાબવા જિલ્લાના કિસાન ભાઈ એ બધી વાતો સાંભળે અને આપણી ખેતીવાડીમાં આગાડી બળે અને અસલ મોટો મુનાફો કમાઈ શકે. આ સારું બસ એટલી વાત, કેમ કે હાવ સમય થઈ ગયો છે બીજા કાર્યક્રમોનો. હું આરજે રાકેશ લું છે તમારી દેખી ઇજાજત, પણ તમું જાજો મતી કહેતા સાંભળતા રહેજો ઝાબવાની આવાજ સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM પર, તમારા જ રેડિયો હતવાર આરજે રાકેશની હાથે. હું છે આરજે રાકેશ
1: અને હું છે આરજે કમતા ડામોર.
0: તમું સાંભળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી, આપણા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર. નમસ્કાર કિસાન ભાઈઓ, સ્વાગત છે તમારો સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર. હું છે આરજે રાકેશ અને રોજની જેમ તમારી વશમાં આજ ફેર કાર્યક્રમ ખેતીવાડી લઈને હાજર થયો છે. અને કિસાન ભાઈઓ, હું રોજ તમારી વશમાં ખેતીવાડી દેખા જોડાયેલા મુદ્દા, ખેતીવાડીની સમસ્યાઓ અને તેના સમાધાનની વાતો લઈને રોજ એના જ સમય પર હાજર થતો રહું છે. અને કિસાન ભાઈઓ, આજના ખેતીવાડી કાર્યક્રમમાં આપું વાતો સાંભળવાના છે કડકનાથ મુરગી પાલનની. એ બધી વાતો આપું વતાડે કડકનાથ મુરગી પાલનના વિશેષજ્ઞ અને એવા કિસાન ભાઈ ત્યાં કડકનાથ મુરગી પાલન કરીને અસલ અને મોટો મુનાફો કમાઈ રહ્યા છે. હાથે હાથ બધી જાણકારી આપું વતાડે મારો સહયોગી ભાઈ કમતા ડામોર, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ઝાબવાના સહયોગ દેખી. તો કિસાન ભાઈઓ, આજનો કાર્યક્રમ ઘણો મહત્વપૂર્ણ છે આજના સમય હારું અને કૃષિના ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ હારું. તો કિસાન ભાઈઓ, હા વાર ની કરી શરૂઆત કરી આજના ખેતીવાડી કાર્યક્રમની. કડકનાથ મુર્ગે કી એક નસ્લ હૈ જિસે કાલી માસી ભી કહા જાતા હૈ. યે મુર્ગે પૂરી તરહ કાલે હોતે હૈ. કડકનાથ મુર્ગે કા ખૂન ઓર માંસ ભી કાલે રંગ કા હી હોતા હૈ તથા ઇનકે અંડે સુનહરે રંગ કે હોતે હૈ. इनकी उत्पत्ति मध्य प्रदेश के धार और झाबुआ जिले से हुई है. इन पक्षियों को ज्यादातर गरीबों आदिवासियों द्वारा पाला जाता है. इसके स्वास्थ्य से जुड़े फायदों को देखते हुए इसकी मार्केट में मांग अधिक रहती है और इसकी गुणवत्ता के कारण ये काफी महंगा भी बिकता है. हमारी भारतीय क्रिकेट टीम के प्रसिद्ध खिलाड़ी महेंद्र सिंह धोनी ने भी इन मुर्गों को पाल रखा है और कड़कनाथ मुर्गे से वे कड़क कमाई करते हैं.
2: हमारे साथ में विशेषज्ञ हैं डॉक्टर A.S. दिवाकर साहब जी और ये प्रबंधक है कड़कनाथ फार्म झाबुआ मध्य प्रदेश में. सर जी, ये बताइए कि कड़कनाथ फार्म जैसे इसकी स्थापना कैसे हुई और इनको GI टैग मिला है, वो किस तरह से इसका पालन किसान भाई करते हैं?
3: नमस्कार किसान भाइयों को, मेरा नमस्कार. मैं डॉक्टर A.S. दिवाकर यहाँ प्रबंधक हूँ कड़कनाथ फार्म झाबुआ में.
2: जी सर.
3: किसान भाइयों, मैं बताना चाहता हूँ कि ये जो हमारा शासकीय कड़कनाथ फार्म है ये 1985 में प्रारंभ किया गया था.
2: जी जी सर.
3: तो सबसे पहले किसी ना किसी माध्यम से ये कड़कनाथ के बारे में जानकारी मिली कि ये कट्ठीवाड़ा के जंगलों में अलीराजपुर झाबुआ उस समय एक था, वहाँ ये पाए जाए

0: હું છે આરજે રાકેશ
1: અને હું છે આરજે કમતા ડામોર.
0: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી, આપણા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર. કિસાન ભાઈઓ, બ્રેકના બાદ એક વખત ફેર દેખી સ્વાગત છે તમારું કાર્યક્રમ ખેતીવાડીમાં. કિસાન ભાઈઓ, આજ આપો સાંભળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડીમાં.

0: બ્રેક ના બાદ એક વખત ફેર દેખી સ્વાગત છે તમારું કાર્યક્રમ ખેતીવાડીમાં. તો કિસાન ભાઈઓ, કાર્યક્રમ ખેતીવાડીને આગાડી વડાવી અને હામળી કડકનાથ મુર્ગી પાલનના બારામાં વિસ્તારપૂર્વક વાતો બધી વાતો વધારી રહ્યા છે મારા સહયોગી ભાઈ કમતા ડામોર, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ઝાબવાના સહયોગ દેખી.
1: કિસાન ભાઈઓ, કડકનાથ એવો કુકડું છે જો કે આપણા ઝાબવા જિલ્લામાં પાળવા વાળો છે અને તેની પ્રદેશભરમાં અને દેશભરમાં ઇહોની કાફી ડિમાન્ડ છે અને જ્યાદા ડિમાન્ડ અને ઉત્પાદન કમ રહેવાને કારણ એનાને જ્યાદા ઇહોની કિંમત મળે છે. તો કિસાન ભાઈઓ, એના પાળવા હારું એક સહી તરીકાથી એની દેખરેખ કરવી પડે અને એનું કાળુમાં અને પૂરી દુનિયામાં ઘણું હી કિંમતી અને ઘણું દુર્લભ અને કઠિન માની જાય છે. તો કિસાન સાથીઓ, હમણે તક પૂરા વિશ્વમાં 25 થી જ્યાદા કુકડાની પ્રજાતિઓ પાઈ જાય છે. તેમાં કાળા માંસના નામથી એનાને કડકનાથના જાણે છે. તો એનામાં ભારતના કડકનાથને અલાવા ચીનની સિલ્કી અને ઇન્ડોનેશિયાની આયામ સેનીની અને વિયેતનામની ઓકે નામનો કુકડું કાફી પ્રસિદ્ધ છે અને એના કાળા રંગની મુખ્ય વજહથી ફાઇબ્રોમિલેનોસિસ નામની એક અનુવાંશિક ગુણવાળો રહેશે અને એમાં મિલેનિન પિગમેન્ટ કડકનાથ માંસ હડ્ડી અને ત્વચાના સંચયથી થાય છે. કડકનાથ ભારતનો એક પંજીકૃત મુર્ગાની એક નસ્લ છે અને તેનાને હાલમાં મધ્યપ્રદેશને માહના હારું ભૌગોલિક સંકેત GI ટેગ મળ્યો છે. ઝાબવા મધ્યપ્રદેશની પહેચાન યુ આહાર કો કેવલ ઝાબવામાં પાઈ જવાવાળી કુકડાની એક પ્રજાતિ કડકનાથના કારણ પૂરા દેહમાં છે. ક્ષેત્રીય ભાષામાં કડકનાથને કાળા માસીના નામથી જાણે જાય છે કેમ કે ઇહોનો માંસ ચોસ, કલંગી, જુબાન અને પોગ, નોખ, સાંભળી એની હાગળી કાળી રહેશે અને એનું લોહી બી કાળું રહેશે. તેનાથી હૃદય, ડાયાબિટીસ રોગીઓ હારે કાફી ઉત્તમ આહાર છે. એનો માં હવાદ વાળો અને આસાનીથી પચવા વાળો રહેશે. એની વિશેષતાને કારણ બજાર